0: ઢૂંઢતા નહીં હે. મારે ખાલી બસ ઠાકોરજીને પગે જ પગે લગાડી, પગે લગાડી મને બચ્ચાને ઘરે લાવે ને પછી મને જો બી કપડાં ઓડવણી બીજી સબ વે ને પછી એક બઢિયા ભોજન વોજન બનાવે મને, બઢિયા સબ જણા મિલન મનનો ફંક્શન મનાવે.
1: ચલો અચ્છી વાત હે. હમે આપને પૂછ્યું કે બચ્ચાનો જન્મ હુઓ ઠીક હે, હમે આપણે સમાજમાં કોઈ જનેઉ સંસ્કાર વે બ્રાહ્મણ સમાજમાં વે તો આપણે બી કોઈ એવા સંસ્કાર વે?
0: મોરે તો હરેક કોઈ મતલબ કોઈ તો જનોઈ પહેલા દે દે, કોઈ જન ટાઈમ મને બચ્ચારો જન્મ વો બાદ મેં અગર વો જરી શાદી વે કે તો અગર માન લો કોઈ સક્ષમ વે, હર પરિવાર સક્ષમ નહીં વે તો જીવ મતલબ અગર કોઈ સક્ષમ પરિવાર વે તો વો બીચ મેં ભી કોઈ એરો ફંક્શન જનોઈ રો મહોત્સવ રાખે, જનોઈ મહોત્સવ તો વો જનોઈ દે દેવે ને કોઈ અગર માન લો વો ફંક્શન નહીં કરે તો હવે તો વો શાદી રે ટાઈમ મેં જરી વો બચ્ચો પંડિત જવા જાય વન ટાઈમ મેં મહારાજ ભણીને જનોઈ ધારણ કરાવે.
1: પૂટે પડે કે પંડિતજી કડે જાવરિયાન વણીને પંડિતજી બનાવે, જીગન તો નહીં બનાવતા આપણે?
0: ના, કરવા વાળા કરે. આજકાલ મતલબ જીવ જીવ પ્રક્રિયા જીવ જીવ લોક આજ દેખે રહ્યા, દૂસરા સમાજમાં બીજા જીવ કોઈ દો દન પેલા કરે આપો, કોઈ એક દન પેલા કરે આપો ને કોઈ હાગે દને જન ટાઈમ બરાત જાય વન ટાઈમ જો દુલા રાજા તૈયાર હોય વન ટાઈમ મેં પાઠ માથે વનને પછે જનોઈ પહેરાવે ને વનને સંસ્કાર દે કે ભાઈ જનોઈ પહેરે જનોઈ ધારણ કરી વનને ગુરુ મંત્ર કોણ મેં ફૂકે કે ભાઈ જો બી વનનો જો હે જનોઈ રાખવાનો જો તરીકો હે વો વનને સબ બતાવે ને વો વન ટાઈમ મેં વનને દે.
1: જનોઈ તો પહેરે તો બતાવો કોણ મેં ક્યુ લગાવવા લઘુ શંકા જાય તમ
0: વનનો મતલબ હે જનોઈ કોન મેં લગાવવાનું કારણ હોય વનની મર્યાદા આવે, જનોઈ એક મર્યાદા આવે વળી મર્યાદાનો મતલબ પૂરો સન્માન રાખવાનો જરૂરી હોય, મતલબ આ એક ચીજ હોય કે ભાઈ કદે બી આપે મતલબ શરીર મતલબ આ એક એજ મતલબ હું સારું વાત ઓપન મેં એટલે નહીં કહેતો.
1: તો જગદીશજી આપ બતાવો હજુ કોનમાં રાખવાના આપણા અનુભવ કા કે
2: આ જનોઈ સાહેબ એનો આ પવિત્ર હે યજ્ઞો પવિત્ર ગણે અને એ ધારણ કરે તો એને નાભીથી નીચલો ભાગ અપવિત્ર ગણે તો જેમ તેમ જનોઈ લંબાઈ જ્યાદા વે હે પણ જ્યારે આદમી લઘુ શંકા યા દીર્ઘ શંકામાં જાય તો વન ટાઈમ ભણે જનોઈ નાભીથી ઉપર લેણી પડે તો કોન મેં લગાવે તો ભણનું બેલેન્સ નાભીથી ઉપર તક આવે બરો ભણે વાસ્તે મતલબ આ જનોઈ કોન મેં
1: કારણ હોય શ્રી હોય ઠીક હે. હા તો શ્રોતા બંધુઓ આપણે મહેમાન રમેશજી વૈષ્ણવ ઓર જગદીશજી વૈષ્ણવ હે જો આપણે સમાજના રીતિ રિવાજ બતાવી રહ્યા હતા પણ આપો એક છોટો સો બ્રેક લેવો, બ્રેક બાદ મેં ફેર આપો અને સમાજના રીતિ રિવાજ જણોલા. આપ સુન રહ્યા હો રેડિયો મધુબન સુનતા રહો મુસ્કરાતા રહો.